0: જેમાં કુછ આપણા કામ કી ભી ઘડી આવે. એક સાથ ही ટેમ ટેમ પર સજીવ ફોન ઇન કાર્યક્રમ ભી હોવે, જેમાં આપકી વાત આપકી સમસ્યા ભી સુની જાવે ઓર સાથ કે સાથ ही હાથી વાત સમાધાન ભી મિલ જાવે. કતની બઢિયા વાત છે. આજકાલ દેખ રહ્યા છે કે અબાર જબ આપણા ખેત ખાલી છે તો વામાં આપણે તાઈ કુછ કામ કરના છે. ભાઈ સંતુલિત પોષક તત્વ પ્રબંધન એક આશો વિષય છે જે પર ખૂબ સારી વાત કરી જા શકે છે. ફસલ જબ આપણ મનમાં વિચાર કરા કે ભાઈ આપણ તાઈ યા ફસલ લેણી છે તો ઊંક લેખા આપણને પોષક તત્વ કી પૂર્તિ ભી કરની છે યા ભી આપણ મનમાં રખાણા. સબસે પહેલી મિટ્ટી કી જાંચ કરાવા. ઉમર જે તરીકા સે અનુશંસા આવે વો હિસાબ સે ખાદ કી વ્યવસ્થા કરા. પાણી કી ભી જાંચ કરાવા તાકી અગર આપણા પાણીમાં ભી અગર કોઈ સિંચાઈ કા પાણીમાં અગર કોઈ દિક્કત છે તો ઊંકી ભી આપણ છે ને જે ઊંકો ભી પ્રબંધન કરા. યે સબ બાતા કો અગર આપણે ધ્યાન રખાણાગા તો આપણી જો ફસલ આપણ લેવાળા છા ઓમાં આપણે તાઈ કઈ પ્રકાર કી સમસ્યા કો સમાધાન આપણા આપી મિલ જાવો, સામનો ભી ન કરની પડોગો. તો યે સબ બતાના આપણે ધ્યાનમાં રખાણા ભાઈ આપણા. આજ શુક્રવાર કો દન છે. હા બિલકુલ, આપ સભી ઇંતજારમાં છે કે સજીવ ફોન ઇન કાર્યક્રમ હોગો. તો આજ ભી સજીવ ફોન ઇન કાર્યક્રમ આપણે ચોપાલમાં લે રહ્યા છે ઓર આજ કો જો વિષય છે ભાઈ બનાવ ઉનકા બારામાં બતાવું કે આજ કો વિષય રખ્યો છે કૃષિ આય બઢાવવામાં મધુમક્ખી પાલન કો મહત્વ. ઓર યે વિષય પર જ્યાં બાતા કરવા કે લેખ જાણકારી દેવા કે લેખ આપકા પ્રશ્ન કા સમાધાન બતાવવા કે લેખ આપણે સાથ ચોપાલમાં છે ડોક્ટર હરિપ્રસાદ મેઘવાલજી, આપ સહ આચાર્ય પદ પર કાર્યરત છે કૃષિ અનુસંધાન કેન્દ્ર ઉમેદગંજ કોટામાં. તો સબસે પહેલી તો આજકા ડોક્ટર સાહેબ કા તાઈ આપણ ચોપાલમાં સ્વાગત કરા. રામ રામ સાહેબ.
1: રામ રામ સાહેબ.
0: ભાઈ બનાવ ડોક્ટર સાહેબ સે સીધી વાત કરવા કે લેખ વહી એક કામ કરનો છે, ફોન કરગર આપણો પ્રશ્ન રખણો છે ઓર ઉક લેખ ફોન નંબર છે 0744 એસટીડી કોડ નંબર કા સાથમાં 294-11-42. તો માં કતાઈ આપકા ફોન કો ઇંતજાર છે, આપકી સમસ્યા કો ઇંતજાર છે તાકિ સમાધાન મિલ સકે ઓર તબ તક હું ડોક્ટર સાહેબ સે બતા કરું છું. ડોક્ટર સાહેબ ખૂબ સારા નવાચાર ખેતીવાડીમાં આજકાલ દેખવા મિલ રહ્યા છે. કુછ ખેતી કા સાથ સાથમાં ચારાવાળી ફસલા લઈ રહ્યા છે, કુછ ડેરી કરી રહ્યા છે, એક સાથ સાથ મછલી પાલન મુરગી પાલન ઓર મધુમક્ખી પાલન ભી લે રહ્યા છે. તો જૈસા યે જો ખેતી કા સાથ નવાચાર છે યામાં મધુમક્ખી પાલન અગર માન લો કોઈ ભાઈ બહેન કરે છે તો ઊંકો કઈ મહત્વ છે?
1: દેખો શ્રવણ ભાઈ, ખેતી આજકાલ એક તરહ કી નરી, એમાં ભી વિવિધીકરણ કરણી પડે છે ઓર ખેતી કે સાથ સાથ ઓર ભી કઈ સારા આયામ છે જ્યાં ત્યાં કરેગા તો ઊં શું આપણી આમદની બઢેગી.
0: જી
1: કૃષાણ બહેન ભાઈ કી તો વાય મેં જો કઈ સારા નવાચાર છે વામાં શું એક મધુમક્ખી પાલન ભી છે જે કે ત્યાં કરકે ઓર કિસાન ભાઈ આપણી આય બઢા શકે છે. મધુમક્ખી પાલન હાડોતી ક્ષેત્રમાં બહુ અચ્છો વ્યવસાય ઉભર કે આવ્યો છે, ક્યોંકિ યહાં પર જમીન ભી અચ્છી છે, પાણી કી અચ્છી વ્યવસ્થા છે, તો યહાં અચ્છી ફસલાઓ છે, તો વહાં શું ફૂલ મિલે છે, ફૂલા શું નેક્ટર મળે છે, જીશું વહ મધુમક્ખિયાં શહેદ બનાવે છે, તો કાફી અચ્છી સંભાવના છે યહાં પર. ઓર યો અચ્છો વ્યવસાય છે, કમ લાગતમાં શરૂ કિયો જા શકે છે, મુનાફો અધિક છે એમાં ઓર ભૂમિહીન કિસાન ભી કરી શકે છે. સબસે બડી વાત યા છે કે એમાં જમીન કી આવશ્યકતા કોઈ ને જે કિસાન કે પાસમાં ખેતી કોઈ ને મજદૂરી કરી રહ્યો છે ઓ ભી મધુમક્ખી પાલન કરકે આપણી આય બઢા શકે છે. ક્યોંકિ કમ લાગત કો મતલબ યુ છે કે એક મધુમક્ખી કી કોલોની 4000 રૂપિયા કી આવશે, અગર ઉસ 50 કોલોનિયા ખરીદે છે તો 2 લાખ રૂપિયામાં ઉ ખરીદે છે
0: કામ શરૂ
1: કર. ઓર 2 લાખ ભી નહીં હોય તો અગર 25 કોલોનિયા ખરીદે શરૂ મેં તો મેં કહું કે કમ કોલોનિયા શરૂ કરો તો જ્યાદા બઢિયા રહે,
0: ક્યોંકિ
1: એક સાલ મુક્તા પ્રેક્ટિસ હો જાઓ તો 25 કોલોનિયા શરૂ કર લે 1 લાખ રૂપિયા લગાર 1 લાખ રૂપિયા લગાવ કો ઉ 3-4 મહિના મુક્તા વાપસ 4-1 મહિના મેં વાપસ મિલવી જાઓ
0: મિલવી જાઓ
1: ક્યોંકિ એક કોલોની શું કરીબ 30 કિલો સહદ મિલ જાઓ છે.
0: અચ્છા.
1: તો ઓર ઈમાં એ મધુમક્ખી પાલન માં એક ઓર બઢિયા વાત છે કે પ્રાકૃતિક આપદા કો ખતરો કોઈ નહીં એમાં, ક્યોંકિ મધુમક્ખી ખુદ કીડો છે તો વા જાવે છે બહાર, ફેર જસે મોસમ ખરાબ હોય છે તો વા સારી અંદર આ જાવ છે.
0: અચ્છા.
1: મોસમ કો જ્ઞાન પર લીવો જાવ છો હું.
0: જી બિલકુલ. તો કહેવા કો મતલબ એ છે કે આપણે જો મોટી ફસલ લેવું છે ખેતી કરા છે તો ઉમાં તો આપણે જરા સા બાદળા છે તઈ પેલી છે ને જે આપણે જીવ ઊંચો નીચો જાવ છે,
1: કિસાન કો જીવ મુઠ્ઠી માં જાવ છે.
0: હા ને. ઓર કદી માન લો વરસાદ ન બરસે તો ભી મતલબ વાઈ સ્થિતિ હોય છે